જય ગુરુ ભાઈ બોનુ, આપ સબનું ઘણેમાન સ્વાગત કરું હું અમારી આજની પરબાતની સભામે. આપ સબ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વગર રેડિયો નવ દશમલવ આઠ એફએમ માટે. હું આપની હાથે આપની બોનંજલી પારેશરને આજે વાર બુધવારની તારીખ 23 સપ્ટેમ્બર 2026 નું તાળો હે.

આપણે આગળ રૂપ કરંગા તમારી ને અમારી આવાજ કાર્યક્રમ યુવાઓની આવાજ ની આડી આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 7:30 માટે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને કશિશ પારેશર ને હાથે તેની સ્કડી માં આપણે આગળ વળંગા આપણે અધિકાર કાનૂન ને નિયમ થકી જુડું કાર્યક્રમ સચ્ચા સ્વરાજ આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 8 પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મું આપની બોન અંજલિ પારેશર ની હાથે અણસક્રમે આગાડી બઢતો તકે આપણે રૂપ કરંગા રાજસ્થાની ગીત થકી જુડું કાર્યક્રમ લોક સંગીત આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 8:30 માટે ને શ્રોતાઓ બીજો કાર્યક્રમ શરૂ થાગા ઠીક 9 કાર્યક્રમ ઘુમર આ કાર્યક્રમ લઈને આવેંગા હું એટલે આપની ગુણ અંજલિ પારેશર ને મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ એની બાદ ભાઈન બોનો ઠીક 9:30 માટે આપ સાંભળોગા કાર્યક્રમ સપનું કી ઉડાન કાર્યક્રમ લઈને આવેંગા અમારે રેડિયો સાથી ને એને બાદ ભાઈન બોનો અમારી અબ તકી હિન્દી મુલાકાત થાગા કાર્યક્રમ હમારી બાત આપકે સાથ મેં ઠીક 10 અને સાથે શરૂ થાગા આપની પસંદનું કાર્યક્રમ આપકી ફરમાઇશ જેને આપ સાંભળી શકોગા પરવાતે 11 તકી બપોરની 1 વાગ્યાની અગર આપ ભી આપની ફરમાઇશનું ગીતને સાંભળવું ચાહો તો અમને મોકલી શકો ફિલ્મનું નામ ગીતના બોલ આપનું નામ ને આપના ગામનું નામ અમારે અણા વોટ્સએપ નંબર માટે અમારો નંબર હે 9414082643 તો બહેન બોનો આ તો હતી આપણા પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જુડું કાર્યક્રમ આરાધના થકી

कार्यक्रम खेतीवाड़ी हमरा द्वारा हंग्र भाई बुनों ने आपनी बुन अंजलि नु राम राम। किसान भाई बुन आप हम रेडियो हो आपड़ो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM माते ने आप सबनों घणे मान स्वागत करो हो अमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। जिम की भाई बोनो अमे अमारे टाइम माते हाजिर थी सह कार्यक्रम खेतीवाड़ी ने लेने एक नया विषय ने हाथे। तो भाई बोनो आज अमारी कार्यक्रम में आप तक की बातचीत विषय है कि आपड़े बारिश ने बाद આપણે જે પશુ હે એને બદલે ભૂકા ચારાની વ્યવસ્થા હરતે કરો ને ભંડારણ હરતે કરી શકો તો આના વિશે માતે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપ તકી ઘણા કાની વાત થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરો એને પહેલા આપણે હમરા વિદા ગીત ને મોરે કર આપણી વાતે। તો ભાઈન બોનો આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માતે।

ભાઈન બનુ અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સુટ આપને મરો આસો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સુઝાવ અમને આલી શકો અમારે અણપતા માતે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. અજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માતે. અમારું ફોન નંબર હે 9414082643. તો ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માતે એક નામ વિશે હાથી તારુદી રામ રામ રામ રામ.

0: માઇન્ડબોનું ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરક કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત તકી પહેલાં આપણે જાણ્યું કે આપણે જે પારંપરિક ટોકરી હૈ એને અલગ તરીકા તકી હરતે આકર્ષિત બનાવવા, જેમ તકી કયા મનકને કે ગિફ્ટ આલવો હો કે ને ઉપહાર આલવો હો તો એ આલી શકે. આ સમય વાત કરો મનીષા બૂન કે બાંસ તકી સજાવટ એટલે ઘરની જે ચીજે હે એ આપણે હરતે બનાવી શકો. આજના ટાઈમમાં ઘણા જે મન કહે કે ઘરમાં પ્રાકૃતિક ને હસ્તનિર્મિત જે ચીજે હે એ સજાવટ બદલે પસંદ કરે હે.
1: હવે
0: એવામાં આપણે બાંસ તકી બન્યા તક લેમ્પ, લટકને વાલી સજાવટ, નાના જે રોકડા મીનવા વાળી ચીજે આવે એ બનાવી શકો, અને ફોટો ફ્રેમ બી બનાવી શકો, ને દીવાર માટે લગાડવા વાળી કલાકૃતિ બી બનાવી શકો. આપણી જે આદિવાસી બુને હે એના બદલે આ વિશેષ અવસર હે, કેમ કે એના માધ્યમ થકી બન્યા તકી જે ઉત્પાદ હે એ સામાન્ય જ નહીં હોગા બલ્કિ એ સ્થાનિક સંસ્કૃતિ અને પારંપરિક કલાની પહેચાન બી વધાવેગા. એટલે આપણે બાંસ થકી બની વસ્તુઓમાં સ્થાનિક ડિઝાઇન ને પારંપરિક આકૃતિ ને ક્ષેત્રની પહેચાન બી શામિલ કરી શકે, જેમ તકી બજાર મેં આ સબ્જી જે વેસાઈગા ને આપણી જે બોને હે આત્મનિર્ભર થઈ શકેગા.
1: હવે અંજલિ બોન એને સાથે કાર્યક્રમ ને માધ્યમ કરતી આપણે બોનને કેવું જાંગા, ગ્રામીણ અર્થવ્યવસ્થાની સબકોથી મોટી તાકાત હે આપણે ગામને આસપાસની ગામના મનકંજી હુનર રહે આ રે હે. આપણે દેખા હો કે આણા ખતા આપણે ભાઈ બોન હે વી નવી નવી ચીજે બનાવી શકીએ, પણ બોને આપણે આ વાતનું બી સબકોથી ઝાદા ધ્યાન રાખવું હે કે પ્રાકૃતિક સંસાધનની ઉપયોગ આપણ જિમ્મેદારી ખત કરો હ. બાંસ કઈ ખત લઈ રહીએ હે, કી ખત કાટી રહીએ એની અનુમતિ હે તને હે, એને હું નિયમ હે, ને આ સબની આપણે ધ્યાન રાખવું હે. ને બોને કેવું ચાંગા કે બાંસ કથી આપણે ઘણા અકાની ચીજે બનાવી શકે, જેમ કે કાર્યક્રમ ને માધ્યમ કથી બતાડી શ્રીએ હ કે ટોકરી એ બનાવી શકે હ, એવા ઘણા અક્કા સામાન્ય જી બનાવી શકે હ. ને અગર ગામના મનકા આપણે દેખા હોય કે અંજલિ બોન અક્સર પશુપાલન બી કરે હે તેવી હામણા આ ચીજે બી બનાવી શકીએ. ઘણી અક્કાની એવી ચીજે રહે કે આપણે બોને ને આપણને બી ખબર નહીં રહે હે, તે આપણે સોશિયલ મીડિયા અને ઘણા અક્કાને એવો વેબસાઇટ રહે વા આપણ સર્ચ કરીને દેખી શકો હ કે બાંસ કથી આપણે હું નવું છે સામાન બનાવી શકો હ. એમ કરતી અંજલિ બોન આપણે દેખા હ કે આપણે ને આવતું વે ને એવી ચીજે બી આપણે આસાની ખાતી બનાવી શકે હ. અને ઘણા વખત એવું બી થાય કે આપણે બનાવવા જા અને કાંક નથી આવતું આપણે ભૂલી બી જા હ, એવામાં આપણે સૌથી મોટું સાધન હે આપણે કે મોબાઈલ સોશિયલ મીડિયા હે વા દેખીને બી આપણે બનાવી શકે હ, અને આના ખાતી બી આપણે આ એક આપણે કમાઈ શકે હ.
0: હવે મનીષા બોન એને સાથે આપણી બોનોને સમૂહમાં બેહીને આના કામની શરૂઆત કરવું હે. એક એકલી બોન કામ શરૂ નથી કરી શકતી, અગર એ કરી બી શકે તો એને વધારે કહી શકો કે તનાવ રહેગા, એ પરેશાન રહેગા, હરતે કરું નેમ રહેગા. પણ ઘણા અક્કાની બોને મળીને આ કામ કરેગા તો આપણે દેખંગા કે એનાની ચીજે વધારે અચ્છી રહેગા. માની લો

0: ભાઈનબોનો ગીતતા આશુપુરન નસી થાતે આવે કાર્યક્રમ ઘુમર તકી અમે પડા સુટા આશા કરા હો કે આસે કાર્યક્રમ મે અમારી અબ તક કી જે ભી વાતે રહી હૈ આપને કમી હોંગા
1: હોવે
0: ભાઈનબોનો આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપરાય સુઝાવ અમને આલી શકો અમારે અણપતા માટે
1: હવે ભાઈનબોનો લખી લો અમારું પતું અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9414082643
0: એને સાથે ભાઈનબોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો ભાઈનબોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમમાં અણાસ ટીમમાંથી એક નવા વિષયને હાથી તાર હુદી
0: રામ રામ
1: રામ રામ

कार्यक्रम खेतीवाड़ी हमारा वारा हंग्र भाई बुनों ने आपनी बुन अंजलि नु राम राम। किसान भाई बुन आप हम रेडियो हो आपड़ो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM माते ने आप सबनों घणे मान स्वागत करो हो अमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। जिम की भाई बोनो अमे अमारे टाइम माते हाजिर थी सह कार्यक्रम खेतीवाड़ी ने लेने एक नया विषय ने हाथे। तो भाई बोनो आज अमारी कार्यक्रम में अब तक की बातचीत विषय है कि आपड़े बारिश ने बाद આપણે જે પશુ હે એને બદલે હુકાચારાની વ્યવસ્થા હરતે કરો ને ભંડારણ હરતે કરી શકો તો આના વિશે માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપ તકી ઘણાકાની વાતે થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરો એને પહેલા આપણે હમરાવી દા ગીત ને મોરે કરા આપણી વાતે। તો ભાઈન બોનો આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માટે।

ભાઈન બનુ અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સુટ આપને મરો આસો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારા મે આપ રાય સુછાઓ અમને આલી શકો અમારે અણપતા માતે અમારો પતુ હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 અજે વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણ ફોન નંબર માતે અમારો ફોન નંબર હે 9414082643 ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માતે એક નાવિશ્ય ને હાતે તારુદી રામ રામ રામ રામ.

0: અંજલિબોન ગીત ત્યાં આશું પૂરું અને આ ગીત બાદ એક વખત ફરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરું હું આપણે આજના કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે આપણે જો બોનોનું જો હુનર હે વણાકથા આઈના નવા રાસ્તે ખુલી શકે મતલબ વાત કરવા વાળા હું બોનો બાંસની કારીગરી કરતી આપણે આત્મનિર્ભરતાની અગાડી હેતે વધી શકું અંજલિ બોન કેવું ચાંગા આપણે બોનોને કે બાંસ ખાલી એક પોદુસ નથી હે આપણે પારંપરિક સાધન બી હે સાધ્યું બાંસ આપણે ગ્રામીણ ક્ષેત્ર ને આદિવાસી જીવન નું અંજલિ બોન દેખો હા કે લંબા ટેમ ખતું જુડ્યું ખતું હે ઘરના કામ ઘરની ઘણાકાની વસ્તુ હે ખેતી બલદે ને ભંડાર બલદે બાંસ નો ઉપયોગ એવું આપણે વધારે કરો હા આપણે દેખો હા કે આપણે પહેલાના ટાઈમ મેં દાદી નાની ને આપણે ગામના જે ગઢલ મનકહ રહેતો હતો વણને ઘણાકાના અનુભવ રહેતા હતા જેમ કે વી ટોકરી બનાવતો હતો બાંસ કાઢીને ઘણાકાના સામાન બનાવતો હતો આ સબ ચીજે બનાવીને પૈસા કમાવતો હતો આના ટાઈમે આપણે દેખી રહીએ કે આ સબ ચીજે આપણે બોનીને આ મનકહ એવી ભૂલતા જઈ રહીએ એવામાં આપણે બાંસ કતી આ એવો સામાન બનાવીને વેસો આપણી બોનની આય હે વી વધારી શકી હે
1: હવે મનીષા બોન આપણે દેખો હો કે આપણે આદિવાસી જે બોને હે એણે જિંદગી મેં પહેલે તક કિસ ખણાકાની જિમ્મેદારી રહે હે ઈ ઘર હમારે હે સૂરોની દેખભાલ કરે હે ખેતીવાડી મેં સહયોગ કરે હે પશુની દેખભાલ કરે હે પરિવારની જરૂરત હે એનમે ભી ઈ સહયોગ કરે હે અણી સબ ચીજને વેસ મેં એણે વધારે ટાઈમ નથી મળી વાતો લેકિન ફિર ભી ઈ થોડું ઘણું ટાઈમ એનમે તકી કાઢીને સ્થાનીય સ્તર માતે આપણી સુવિધાને અનુસાર બાંસ થકી અલગ અલગ સજાવટી ચીજે બનાવી શકે આનમે સબથી મહત્વપૂર્ણ હે હુનર ને રચનાત્મકતાનો ઇસ્તેમાલ કરવો આપણે દેખો હો કે આપણી જે બોને હે એ ખાલી ટાઈમ મેં ધીરે ધીરે સામાન તૈયાર કરી શકે એ શરૂઆત મેં વધારે ઉત્પાદ વર્ણવાને ઠેકણે નાની ને છોટી ચીજો થકી શરૂઆત કરી શકે આપણે દેખો હો કે આપણી જે બોને હે એ ફૂલ મેનવા બદલે સજાવટી એક લંબુ સ્ટેન્ડ આવે એવું બનાવી શકે પોધાને રાખવા બદલે એક હેંગિંગ પ્લાટર બનાવી શકે નાની નાની ટોકરી બનાવી શકે દિવાર માટે લગાડવા બદલે સજાવટી ચીજે બનાવી શકે ફોટો ફ્રેમ બનાવી શકે આપણે પેન મેનવા વાળે બદલે સ્ટેન્ડ લાવે હે સોરો એ બનાવી શકે લેમ્પ ને લાટેન બનાવી શકે કપડાને રસ્સી તકી સજાઈ ગઈ જે બાસ્કેટ હે એ બનાવી શકે ગિફ્ટ મેનવા બદલે આપણે દેખો છોટી ટોકરી આવે એ બનાવી શકે શો પીસ બી બનાવી શકે એટલે કહી શકો કે બાંસ થકી ઘણા આકારની ચીજે આપણે પારંપરિક હમસ ને હાથે બનાવી શકો આપણે બોનોને કહો કે આપણને પારંપરિક એક ટોકરી ને આકર્ષક બનાવવું હે એટલે એને અલગ તરીકા થકી બનાવવું હે માની લો બોને કે આપે બાંસની નાની સી ટોકરી બનાવી હે હવે આ ટોકરી પહેલે ઘરના સામાન વિનવા બદલે કામ આવતી હતી અગર આપણે આને સુંદર કપડા થકી સજાવી દંગા પ્રાકૃતિક જે રંગ હે એન તકી સજાવી દંગા આપણે જે સ્થાનીય ઉત્પાદ હે દાલ અનાજ મસાલે ને હસ્ત નિર્મિત જે વસ્તુએ હે એને ઉપહાર બદલે અને રાખંગા તો આ જે ચીજ હે એ આપણે ગિફ્ટ આલવા બદલે ભી થઈ શકે જે આપણે ત્યોહાર શાદી વિવાહ જન્મદાડો હો યા કોઈ બીજો અવસર હો તો એનમે આલી શક તો આપણી બુનોને કેવું ચંગા કે આપણી જે બાંસની ટોકરી હે એ આપણને નથી વેસવી બલકી આપણે આપણી કારીગરી ડિઝાઇન ને આપણી મહેનત તકી આને
0: આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે

0: માઇનબોનું ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરવા કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત તકી પહેલાં આપણે જાણ્યું કે આપણે જે પારંપરિક ટોકરી હૈ એને અલગ તરીકા તકી હરતે આકર્ષિત બનાવવા, જેમ તકી કયા મનકને કે ગિફ્ટ આલવો હો કે ને ઉપહાર આલવો હો તો એ આલી શકે. આ સવે વાત કરો મનીષા બૂન કે બાંસ તકી સજાવટ એટલે ઘરની જે ચીજે હે એ આપણે હરતે બનાવી શકો. આજના ટાઈમમાં ઘણા જે મન કહે એ ઘરમાં પ્રાકૃતિક ને હસ્તનિર્મિત જે ચીજે હે એ સજાવટ બદલે પસંદ કરે હે.
1: હવે
0: એવામાં આપણે બાંસ તકી બને તક લેમ્પ, લટકને વાલી સજાવટ, નાના જે રોકડા મીનવા વાળી ચીજે આવે એ બનાવી શકો, અને ફોટો ફ્રેમ ભી બનાવી શકો, ને દીવાર માટે લગાડવા વાળી કલાકૃતિ ભી બનાવી શકો. આપણી જે આદિવાસી બુને હે એણન બદલે આ વિશેષ અવસર હે, કેમ કે એણાને માધ્યમ થકી બને તકી જે ઉત્પાદ હે એ સામાન્ય જ નહીં હોગા બલકી એ સ્થાનીય સંસ્કૃતિ અને પારંપરિક કલાની પહેચાન ભી વધાવેગા. એટલે આપણે બાંસ થકી બની વસ્તુઓમાં સ્થાનીય ડિઝાઇન ને પારંપરિક આકૃતિ ને ક્ષેત્રની પહેચાન ભી શામિલ કરી શકે, જેમ તકી બજાર મેં આ સબ્જી જે વેસાઈગા ને આપણી જે બોને હે આત્મનિર્ભર થઈ શકેગા.
1: હવે અંજલિ બોન એને સાથે કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે બોનાને કેવું જાંગા કે ગ્રામીણ અર્થવ્યવસ્થાની સબકથી મોટી તાકાત હે આપણે આમને આસપાસની ગામના મનકંજી હુનર રહે આ રે હે. આપણે દેખા હો કે આણા ખતા આપણે ભાઈ બોન હે વી નવી નવી ચીજે બનાવી શકીએ હે, પણ બોને આપણે આ વાતનું ભી સબકતું ઝાદા ધ્યાન રાખવું હે કે પ્રાકૃતિક સંસાધનની ઉપયોગ આપણ જિમ્મેદારી ખત કરો હ. બાંસ કઈ ખત લઈ રહીએ હે, કી ખત કાટી રહીએ એની અનુમતિ હેત ને હે, એને હું નિયમ હે ને આ સબની આપણે ધ્યાન રાખવું હે. ને બોને કેવું ચાંગા કે બાંસ કથી આપણે ઘણા અકાની ચીજે બનાવી શકે, જેમ કે કાર્યક્રમ ને માધ્યમ કથી બતાડી શ્રીએ હ કે ટોકરી એ બનાવી શકે હ, એવા ઘણા અક્કા સામાન એ જી બનાવી શકે હ. ને અગર ગામના મનકા આપણે દેખો હ કે અંજલિ બોન અક્સર પશુપાલન ભી કરે હે તેવી હામણા ને આ ચીજે ભી બનાવી શકીએ. ઘણી અક્કાની એવી ચીજે રહે કે આપણે બોનને ને આપણને ભી ખબર નહીં રહે હે, તે આપણે સોશિયલ મીડિયા અને ઘણા અક્કાને એવો વેબસાઇટ રહે વા આપણે સર્ચ કરીને દેખી શકો હ કે બાંસ કથી આપણે હું હું નવું સામાન બનાવી શકો હ. એમ કથી અંજલિ બોન આપણે દેખો હ કે આપણે ને આવતું વે ને એવી ચીજે ભી આપણે આસાની ખાતી બનાવી શકો હ. અને ઘણા વખત એવું ભી થાય કે આપણે બનાવવા જા અને કાક નથી આવતું આપણે ભૂલી ભી જા હ, એવામાં આપણે સૌથી મોટું સાધન હે આપણે કેન મોબાઈલ સોશિયલ મીડિયા હે વા દેખીને ભી આપણે બનાવી શકો હ, અને આના ખાતી ભી આપણે આ એક આપણે કમાઈ શકો હ.
0: હવે મનીષા બોન એને સાથે આપણી બોનોને સમૂહમાં બેહીને આના કામની શરૂઆત કરવું હે. એક એકલી બોન કામ શરૂ નથી કરી શકતી, અગર એ કરી ભી શકે તો એને વધારે કહી શકો કે તનાવ રહેગા, એ પરેશાન રહેગા, હરતે કરું નેમ રહેગા. પણ ઘણા અકાની બોને મળીને આ કામ કરેગા તો આપણે દેખંગા કે એનાની ચીજે વધારે અચ્છી રહેગા. માની લો કે ગામમાં 10 બોનોનું સમૂહ બની તકું હે, એનમાં એક બોન જે હે એ બાંસ તૈયાર કરેગા, બીજી એને કટાઈ કરેગા, કોઈ એને આકાર આલેગા, તીસરી બોનો ગાય એની ડિઝાઇન કરેગા, સજાવટ કરેગા, ચોથી બોન જે હે એ તૈયાર સામાનની જે ગુણવત્તા હે એને ચેક કરેગા, જાસેગા કે આ હોઝે બન્યું કે નથી બન્યું. એને સાથે બીજી જે બોને રહેગા એ બજારમાં સામાન પુગાવવાનું કામ કરેગા, ઓર્ડર લેંગા, વાટેંગા, સામાન કેટલામાં વેચવું હે, કેટલા પૈસા મળવા જોઈએ, એ હિતથી જાણકારી એ હિતથી બોને મળીને નિર્ણય લઈને કરી શકે. આપણે કેવું ચાહંગા કે કેવલ સામાન બનાવવું ને બજારની જરૂરતને ભી આપણાને સમજવું હોગા. જે વખત આપણે કોઈ ચીજ બનાવી રહો એ બજાર મેં પસંદ આવી રહી હે કે નથી આવી રહી, જે ચીજે બનાવી હે આનમાં કઈ ચીજે વધારે પસંદ આવી રહી હે, એને અનુસાર આપણને બીજી ચીજે બનાવવાની કોશિશ કરવી હે. ને આપે જેમ કે કેસ દીધું હે કે અવડેના ટાઈમમાં આપણે હાથમાં મોબાઈલ હે, ને મોબાઈલ થકી ઘણા અકાની ચીજે આપણે કરી શકો. તો ભાઈ બોનો આદિવાસી જે કલા હે એને આપણને અગાડી પુગાડવાની જરૂરત હે. આદિવાસી બોને એક મોટી તાકાત હે એ આપણી સ્થાનીય અને સાંસ્કૃતિક ચીજોને સમજી શકે. બાંસ થકી આપણે ઘણા અકાની ચીજે બનાવી શકો, ને એન થકી આપણી આય ને આપણે ખુદ ભી આત્મનિર્ભર બની શકો. કેવું ચંગા મનીષા બુન આપણે ભાઈ બુનોને કે આપણે જે ગામ હે એનમાં રોજગારના અવસર કેવલ બાર દેશ ની, આપણે એ ભી ઘણા કાની ચીજો ઉપલબ્ધ હે. જરૂરત હે આપણને સમજવાની ને એની દિશામાં યોજના બનાવીને હેતા મનકને એકઠા થઈને કાર્ય કરવાની.
1: હવે
0: જે વખત સબ મનક એક હાથે મળીને ચીજને હીકેંગા, હમઝેંગા, હરતે કરી શકંગા, રાય મસુરા લેંગા, તો સી ચીજે પૂરી થઈ શકે. તો કહી શકો આપણી બુનોને કે આપણે ગામનું હુનરને આપણને ઓળખવું હોગા, આપણી બુનોનું જે હુનર હે એને અગાડી વધારવું હોગા, પ્રકૃતિ ને સંસાધનને જિમ્મેદારી તરીકે ઉપયોગ કરીને ખુદ બી આત્મનિર્ભર બનવું હે ને બીજાને બી આત્મનિર્ભર બનાવવું હે.
1: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે ભાઈ બોને ખાતે ઘણા અક્કાની વાત થઈ ગઈ હે. અભી દેખી રહી હૈ કે ટેમ ભી થઈ જો હૈ આપણે કાર્યક્રમ કથી સૂટ પડવાનો સૂટ તે પડે પણ જાતક હતી પહેલે એક બીજું કે થાંભળી લ
0: હવે

0: साइन बनो गीत तो ऐसे पूर्ण नस गीत आते हुए कार्यक्रम घूमर तक ही हमें पड़ा सूटा आशा कर रहा हूँ कि ऐसे कार्यक्रम में हमारी अब तक जे भी बातें रही है आपने कमी होगा
1: हो
0: तो भाई बनो आपने अमरु आज ना कार्यक्रम केव लगे એને બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારે અણપતા માટે
1: હવે ભાઈન બોનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ ઘૂમર વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારાના ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 94140826443
0: એને સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો ભાઈન બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમમાં અણાસ ટીમમાંથી એક નવા વિષયની હાથી તાર હુદી
0: રામ રામ રામ રામ